0: तो इस हफ्ते एक हफ्ते के अंदर 15-20 लोगों ने सुसाइड कर लिया, और लेकिन इनका जो जिगर है, ये मुसीबतों को झेलने की जो ताकत इनकी है कम्युनिटी की, अगर या कम्युनिटी की पूरे रण के अंदर देखें तो करीब करीब 80 करोड़ के आसपास
1: ह्यूज लॉस
0: है। और अगर ठीक से पूरा, अगर हमें लगता है, हमारा हम जो देखते हैं तो लगता है कि 100-120 करोड़ के आसपास नुकसान।
2: The group is calling for a disaster relief policy, similar to the compensation schemes available to Indian farmers affected by extreme weather.
0: एक बात चौकी स्पष्ट करी कि रेवेन्यू विभाग अने गुजरात नो जे आ डिजास्टर मिटिगेशन नो जे विभाग छे होनारत सामे राहत करवानो हजी एकाद वर्ष मा जशे आखी प्रक्रिया मा।
2: Few senior officials have come to the meeting. None are from the departments responsible for disaster relief.
3: તમારા મહેનતથી મીઠું તૈયાર થાય છે, તમે જે મહેનત કરો છો બરોબર, એમાં અમે સહભાગી થઈએ.
2: એન્ડ ધોઝ હુ આર હિયર ઓફર નો કોન્ક્રીટ હેલ્પ.
4: તમે જે મજૂરી કરો ને એ તમારા બાળક ના કરે, એટલા માટે હવે તો મજૂરી કરીએ તો અમે એજ્યુકેશન જોશે.
2: કિશન ઓન્લી ગેટ્સ ધ ચાન્સ ટુ સ્પીક અવર્સ લેટર. બાય ધેન સેવરલ ઓફિશિયલ્સ હેવ ઓલરેડી લેફ્ટ.
5: જે મારું એકનું જ નહીં પણ આખા રણની અંદર તમામ આગોરિયાના ઘર પરિવાર બધું જ રણપણ થઈ ગયું. છાપરા ઉડી ગયા, ટાંકીઓ ફૂટી ગઈ, ક્રૂડના બેલર ઉડી ગયા, સોલર પ્લાન્ટ તૂટી ગયો. મારા મીઠા વારેલા પણ નથી, મીઠા પાટાની અંદર જ છે.
2: ધ સ્કેલ ઓફ ધેર લોસીસ ઇઝ ક્લિયર.
6: પણ સરકારને કોઈ જઈ કે જો અમારી વેદના, અરે રે કઈક તો
2: Multiple government authorities refused our requests for an interview. A junior official did not say if the salt workers would receive support. So we're heading to Ahmedabad to meet the president of India's Salt Manufacturers Association. Bharat Rawal represents some of the country's biggest salt producers. Despite growing concerns over erratic weather, he says the industry's overall outlook remains strong.
7: During 2024-25, we achieved 49 million ton of production, which is more than US salt production.
2: Rawal dismisses the idea that the salt industry itself should do more to help workers.
7: हमारा तो business है और CSR activity हमारा है, ये development का, अगरिया का ख्याल रखना, जैसे गमबूट देना, goggles देना.
8: फिर भी कोई पहने हुए बहुत कम दिख रहे हैं.
7: मैं आता हूँ, वो एक myth है कि अगर मैं जूते पहनूंगा तो मेरी स्पीड कम आएगी, लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की, वो पल्लू झाड़ रहे हैं उनको पूछो.
2: Rawal is also a member of Gujarat's Salt Empowered Committee, a government body responsible for agaria welfare, among other issues. He believes the government has neglected workers.
7: Khali funding se nahi hota hai na, 40 crore de diya lekin ek bhi meeting nahi bulao to kaisa paisa kharch hoga. Aur agar seedhe shabdon mein bola jaye, aaj ke din mein jo mai baap bolte hai na sarkar mein, is industry ka mai baap hi nahi raha koi.
2: Government records reviewed by 101 East show the committee has only met twice since 2020. The government's own auditors recommended regular reviews to ensure welfare schemes actually reach agaria families. Back in the desert, Kishan's season has finally come to an end.
9: हम लोग इसको पूरा सामान जो है यहाँ छोड़ नहीं सकते हैं, क्योंकि यहाँ पानी भरा हुआ होता है, वो पानी इतना के 5-6 फुट पानी होता है।
2: For Kishan's family, returning to the village means clean water and electricity.
9: रुद्रा, नीचे एक एक वस्तु मुक्तो रहे, गमे ती एक वस्तु नीचे आई मुक्तो रहे, अब अजूरी नहीं, मैं एक मत भरा वाला, बस।
2: But Kishan must stay behind a little longer. He still has salt to load and must speak with his trader to see if a season's worth of work will earn him anything at all.
9: હવે મારું મીઠું તો ગયું બરોબર, પણ આમ કેવું લાગે તમને?